0: ઉપજ ને કઈ પ્રકારો રોગ નહીં લાગે. તો વો કહેવાય ને કે પહેલા હી નમામી ભાઈ આપણે પાણી આડી પાળ બાંધલા એ ખાતર યદી આપણી ફસલ નો ઉત્પાદન સહી હે આગે રોગ નહીં લાગે એન ખાતર પહેલો હી જ કામ ઓ હે કે બીજો ઉપચાર કરલા
1: ઓર સાગે સાગે આપણે ખેત રીજ કે મેડા હે બારી ભી મરમત કર લેણી છે જે તાકી બરખા હવે તો બેર માથે વાજે કે ધોળા પાળી બની ઓડી હે બા પાણી ને રોક સકે
0: રોક સકે
1: બરખારો પાણી રોકણ ખાતે જળ સંરક્ષણ સંરચના તૈયાર રાખા રીતિલા ક્ષેત્ર માં ને ભી નમી સંરક્ષણ માથે ભી વિશેષ ધ્યાન દેણો છે જે જેઠે બરખા કોની હુએ બડે ખડી ફસલ ને આવશ્યકતા મુજબ હલકી સિંચાઈ કરની છે જે ઘણી ગરમી કારણ નમી નિયમિત નિગરાની કરો
0: ઓર સાથે સાથે બાત આવે આપા ફસલ રે યદી આપા ઉત્પાદન લેવે તો કઈ ચીજારો ધ્યાન રાખા તો ધ્યાન રાખા તો હા જણ આપણે ધ્યાન રાખા તો ફસલ રમે દેખો જ્યાં બીજો ઉપચારી નમામી ભાઈ જરૂરત પડે ઉણી પ્રકાર આગે ખરપતવાર ઓર કીટારી નિગરાની રૂપ જરૂરી હે કંકી ખાલી ખેતામાં જે જેકા ખરપતવાર હે બે બડા કષ્ટદાયી હોય ફસલા ને ખાતર એન ખાતર ખરપતવાર ને નષ્ટ કરા તો સબઉ જરૂરી હે ઓર મૂંગ ઓર ગવારી જે કી પ્રારંભિક ફસલારે મેં જે કીટરી નિગરાની હે ઉણરો ભી બખત બખત મેં ધ્યાન રાખા આગે ફસલ મેં યદી આપા પાણી વાળી ફસલ હે તો ગવારી ખેતી કર રાખી હે તો ઉણરો ભી આપા ધ્યાન રાખતા થકા રહેવા ઓર ઉર્વરક ઓર મર્દા પ્રબંધન રો ભી બડો ઘણો મહત્વ હે ઘણો જરૂરી હે આપણે ફસલ પ્રબંધન ખાતર
1: ઓર સાગે સાગે એક વાત ઓર ધ્યાન રાખા કે આપા કિસાની રો કામ કરો પર સાગે પશુપાલન નો ભી કામ કરા હા એક વખત બરખા હોવે તો બરખા જનિત રોગ ભી હોરી હે ભી રોગ રો ભી ધ્યાન રાખણો હે પશુમાં રો ભી ધ્યાન રાખણો હે હમ હવે આપા ચાલા ગીત લખાની સુનો સો મીઠો સો ગીત

0: નમામિ ભાઈ, કાર્યક્રમ વખત હોર્યો પૂરો તો લેવા શીખ. અપાર સગળે કિસાન ભાઈ દેવો શીખ, આપણે સાથે દિવાનદાન રત્નુ
1: અને આપણો એતાળુ સાથી ડોક્ટર નમામિ શંકર આચાર્યને
0: ગણાન ગણા રામ રામ સા
1: રામ રામ.